નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ હતો રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 18 જુલાઈ અને સ્ટુડિયોની ગલિયારમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા નમસ્કાર સ્વીકાર કરો. તો કહેવાય છે ને કે ભાઈ પાંદડા ખરવાની પણ એક ઋતુ હોય છે જેને પાનખર કહેવાય છે. અને માણસો માટે કોઈ ઋતુ નથી હોતી ને, એને જ્યાં લાભ દેખાય છે ત્યાં એ ખરી જાય છે. એટલે કહેવાય છે ને જે પાંદડા ખરે છે એની કોઈક ઋતુ હોય છે ને, તે ઋતુમાં પાંદડા ખરે છે. પણ જ્યારે આપણે વ્યક્તિની વાત કરીએ તો વ્યક્તિને જ્યાં લાભ દેખાઈ જાય છે ને ત્યાં એ ખરી જાય છે. બસ એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું ગીત લઈ લઈએ. રાજેશ આહિરના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે તમારા માટે સ્પેશિયલ.

મી આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલિયામાં 10:06 થઈ ગઈ છે અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા નવરા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ તમારામાં શું સારું છે એ જ તમારે શોધવાનું છે. જ્યારે આપણે ખરાબની વાત કરીએ તો બાકી તમારામાં ખરાબ શું છે એ તો ભાઈ દુનિયા શોધી જ લેશે. એટલે કહેવાય ને છે કે ને ભાઈ તમારામાં સારું શું છે એ તમારે પોતે જ પોતાનામાં શોધવાનું છે, ખરાબ તો ભાઈ દુનિયા શોધી જ લેશે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. સચિન સંઘવીના અવાજમાં લેવામાં આવેલું નોન ફિલ્મી સોંગ્સમાંથી ઓન યોર વે.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર આવો અમારી સાથે અને તમે તમારું મનપસંદ ગીત સાંભળવા માંગતા હોય તો તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ભલે ચાલો આપણે ગુજરાતી ગીતોમાં આગળ વધીએ. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જે ખોયું છે સાથે લઈને તો આવ્યા નહોતા, તો પછી શેનું દુઃખ ને જે ખોયું છે એ સાથે નથી લઈને આવ્યા તો શા માટે આપણે દુઃખ કરવાનું, અને જે મેળવ્યું છે એ સાથે આપણે લઈને જવાનું નથી તે શેના માટે આપણે ઘમંડ કરીએ છીએ ને. એટલે કહેવાય છે ને જે સાથે લઈને આવ્યા છીએ એ સાથે આપણે લઈ નથી જવાના તો શેનું ઘમંડ, અને જે મેળવ્યું છે ને જે ખોયું છે ને તે આપણું નહોતું તો શેના માટે આપણે દુઃખ કરીએ. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનો સુંદરમ છે આગલું ગીત લઈ લઈએ. નોન ફિલ્મી સોંગ્સમાંથી લેવામાં આવેલું 2024નું આકાશ મંડિયાના અવાજમાં ઓન યોર વે. Yeah.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હું છું અમિતા અને સ્ટુડિયોની ગેલેરીમાં 10:19 થઈ ગઈ છે. તો આપણે કહીએ છીએ ને કે ભાઈ સાચો સંબંધની સુંદરતા એકબીજાની ભૂલ સહન કરવામાં છે.

કારણ કે ભૂલ વગરનો મનુષ્ય જ્યારે આપણે શોધવા જઈએ છીએ ને તો આપણે આખી જિંદગી એકલા રહી જશું પણ ભૂલ કરવા વગરનો માણસ તમને મળી ના શકે. એટલે કહેવાય ને કે ભાઈ જે સાચા સંબંધને સુધારતા એમાં છે કે જે એકબીજાને આપણે ભૂલ સહન કરી લઈએ છીએ. કારણ કે ભૂલ વગરનો મનુષ્ય જ્યારે આપણે શોધવા નીકળીએ ને તો આખી લાઈફ તમે એકલા રહી જશો પણ તમને એવો વ્યક્તિ ના મળે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. અર્પણ મહિડાના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

કેટલા લોકો તમારી આસપાસ છે, પણ સમજદારી એમાં છે કે કેવા લોકો તમારી આસપાસ છે, ને સમજદારી એમાં છે કે કેટલા સારા વ્યક્તિ તમારી આસપાસ રહેલા છે અને કેટલા ખરાબ વ્યક્તિ તમારી આસપાસ છે, ને એમાં વધારે આપણી સમજદારી છે. એટલે કહેવાય ને કે સંગત ધીમે ધીમે તમારા શબ્દો બદલે છે, તમારા વિચારો બદલે છે અને તમારી આદતો બદલે છે અને અંતે તમારું સમગ્ર જીવન પણ બદલી નાખે છે. એટલે કહેવાય ને તમારું એસોસિએશન કેવું છે, તમારા એસોસિએશનને ડિપેન્ડ કરે છે કે તમે કેવા વ્યક્તિ સાથે સંગત કરો છો. કહેવાય ને જેવી સંગત હોય છે તેવો સંગતનો રંગ પણ ધીમે ધીમે ચડે છે, પણ તમે તમારા સંગતની સાથે તમે ચેન્જ થાઓ કે નહીં એ તમારા પર ડિપેન્ડ કરે છે. બસ એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લે આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું નોન ફિલ્મી સોંગ્સમાંથી ઓન યોર વે.

આપણી સ્ટુડિયોની ગલીમાં 10:35 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન વાત શ્રોતા આપણે વાત કરીએ ને ભાઈ જીભ કરતાં આંખો બહુ સાચી હોય છે કારણ કે જીભ તો સ્વાર્થ માટે પણ મીઠું બોલી શકે છે પણ આંખો ક્યારેય જૂઠું નથી બોલતી ને એટલે કહેવાય ને કે ભાઈ જીભ કરતાં આંખો બહુ સાચી હોય છે જીભની જ્યારે આપણે વાત કરીએ તો જીભ તો સ્વાર્થ માટે પણ કોઈક વાર મીઠું બોલે છે પણ આંખો કોઈ દિવસ જૂઠું નથી બોલતી ને એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું એક ગીત લઈ લઈએ ભૂમિ ત્રિવેદીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ ગુજરાતી કાર્યક્રમના આપણે સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ ગઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે રજત બારોટના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 2:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ.